કાર્યક્રમર શેષકે શુનુન લેલા ઓ લેલા સિનેમાનું ઇ ગીતકે ગાઇછન હ્યુમેન સાગર આઉ નિવેદિતા, લેખીછન અરુણ મંત્રી આર સંગીતથી સજેછન બૈદ્યનાથ દાસ।

0: કાર્યક્રમથી યાદે અમિતાભ બચ્ચન, અલકા યાજ્ઞિક, હેમા સરદેસી આર આદિશ શ્રીવાસ્તવકર કંઠથી ઈ ગીતટા શુનુન.
1: Valentine's Day.